0: ઉજવણી એ પંચગવ્ય હમ તૈયાર કરી શકાં જેકામાં જાદો ખર્ચો બી નહીં આવણો કો ને એ સબ ચીજ ન હમારા ઘરમાં મોજૂદ બી છે ને એ એકાસી હમારી જો ફસલ છે વો બી અચ્છી આવેગા અને હમારા પર્યાવરણ કા ભી એકાસી કોઈ નુકસાન નહીં હોણો કો તો ભાઈ બહેનોની પંચગવ્ય હમ આપણા ઘરમાં તૈયાર કરા ને જો આપણી ફસલ છે ઉકામાં ફૂલ ન ફલી આવણે કી અવસ્થામાં હમે કો છિડકાવ કરી શકાં તો ભાઈ બહેનોની આજ હમારો આપસી યજ કહેણું થો
1: पंचगव्य, इसके बारे में आप सुन रहे थे जानकारी तुलसा दरगैया से। इसी के साथ खेती की बातें कार्यक्रम अब यहीं समाप्त होता है। ये आकाशवाणी का इंदौर केंद्र है। अब प्रस्तुत है श्री रामचरित मानस गान।